તકા કો પવા કે પછે ચેતા અ અમ છે વે પીછો તે પમયં યકય હે કે નમ્યા તાલા વહા યે યે હે યે યે હે યે હે યે હે યે કો ને નમ નવત કે ઓવે યે ઓવા કે કોન મો કે કે ચાઓ યે.